0: હરીઓ ખડે છે તે ભાઈજી પછી બે લેવા ફોન ના વસાવી છે
1: ઓકે તણો હે ઓ આ કોઈ આડ
2: અરે ઇને દેખો કે તણે ને કયો કે હીવડા ભીતર દબ બળે
1: ધપ બળે
2: ધુઆન પ્રગટ હોય
1: તું તોય બારે નહીં આવે
2: બેલ બિછાયા પાનડા દિન દિન પીલા હોય સંતાઓ અમર હો જાઓ
0: અમર તો
2: અમે ત્રીજે પૌડીએ હેજો આડી હાકો
1: ના થે હાકો
2: અરે થને આગણી હે
1: થને કેણી આડી
0: હા આડી હે
1: હા
0: હા કે જા ભાઈજી
1: હા તો કો
0: કોઈ સવાલ પૂછી હે
1: હા થે પૂછો આડી મને
0: યે કે રાજા જોગી અગંદર જોરી ઉલટી રીત જતા રહ્યો ફાટરામ થોડી પાડે
2: પ્રીત વાસા વા કે કોની આડી
1: આડી ની હે કઈ તણો હે બચ્ચો
2: કે દિયો કોઈ બાત ની વા પ્રતાપ જીઓ થારો પ્રતાપ કે ની કે કે કે
1: પણ ઇનુ ઠા પડે કે નો
2: જ્ઞાન હે
1: જ્ઞાન હે ઓર જ્ઞાન યાર કને બે
2: બે બસ હાજી